છો તો આપણે એક હતા કાર્યક્રમ અષ્ટોપ્રહર. હા, કાર્યક્રમ અમે ઇથે સમાપ્ત કરતા હો. આપણે એક હતા આકાશવાણી મુંબઈ કેન્દ્રથી AIR DTH ઉપગ્રહ વાહિનીથી કાર્યક્રમ. મધ્યરાત્રીચે 12:30 હોત આહેત. સાદર કરતા હો ચિત્રપટ સંગીતાચા કાર્યક્રમ ગીત બહાર. गीतबहार या कार्यक्रमात आपण ऐकणार आहात सैराट या चित्रपटातील गीत. अजय गोगावले यांनी गायलेलं, अजय अतुल यांचं गीत आणि संगीत.